0: निदेशक मनमोहन देसाई साहब की। 26 फरवरी 1937 को मनमोहन देसाई का जन्म हुआ मुंबई के एक गुजराती परिवार में। इनके पिता किक्कू देसाई फिल्म इंडस्ट्री का जाना माना नाम रहे। वो पैरामाउंट स्टूडियो के मालिक थे, इसलिए मनमोहन देसाई के लिए सिनेमा कोई दूर की दुनिया नहीं थी। इनका बचपन कैमरा, लाइट्स और रीलों के बीच ही बीता। घर में पूरा माहौल ही फिल्मी दुनिया से जुड़ा हुआ रहा, इसलिए इन्होंने
1: आकाशवाणी समाचार मकुला परमार वांचे छे। सौ प्रथम मुख्य समाचार। राष्ट्रपति द्रौपदी मुर्मू मध्यप्रदेश ने 5 दिवसनी मुलाकाते इंदौर पहुंचा। अमेरिका अने ईरान वच्चे 14 मुद्दाना शांति करार पर हस्ताक्षर थता पश्चिम एशिया में संघर्ष विराम। प्रधानमंत्री नरेन्द्र मोदी आज फ्रांसना टोचना उद्योगकारों साथे बैठक योजशे। राष्ट्रीय तपास एजेंसीए पंजाबना अमृतसर में लश्करे तैयबा साथे संकळायेला अंकुश कपूरना घरे दरोडा पाड्या। संयुक्त राष्ट्रनी खाद्य एजेंसीओए विश्वना 13 प्रदेशों में भूखमराની स्थिति વધુ વણસી શકે તેવી ચેતવણી આપી। અને ફીફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કે માં ઉઝબેકિસ્તાન સામે 3-1 જીત મેળવી। સમાચાર વિગતવાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા। દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ, રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું। રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ મધ્યપ્રદેશના બેતુલમાં આધ્યાત્મિક જાગૃતિ દ્વારા આદિવાસી સમાજના સશક્તિકરણ પરના કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રાકૃતિક ખેતી કરવા પર ભાર મૂક્યો હતો।
2: पेस्टिसाइड हम लगाते हैं, जमीन को बंजर कर लेते हैं और उसी जमीन से उगा हुआ अनाज हम खाते हैं तो तरह तरह के बीमार होता है। प्राकृतिक खेती करना शरीर के लिए अच्छा होता है, शरीर केवल नहीं, शरीर मन आध्यात्मिकता हर दिशा के लिए अच्छा होता है।
1: તેઓ આવતીકાલે આંતરરાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। રાષ્ટ્રપતિ મુર્મુ 21 જૂને જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે। તેઓ મુખ્ય મહેમાન તરીકે રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે। બાદમાં તેઓ નવી દિલ્હી પરત ફરતા પહેલા કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇરાનના રાષ્ટ્રપતિ મઝૂદ પેઝિશ્કિયન બંને દેશોના 14 મુદ્દાના શાંતિ કરાર પર વર્ચ્યુઅલી હસ્તાક્ષર કર્યા છે, જેમાં હોર્મુઝ સામુદ્ર ધુનીને ફરીથી ખોલવાનો અને પ્રતિબંધો હટાવવા માટે 60 દિવસની વાટાઘાટો પ્રક્રિયા શરૂ કરવાનો સમાવેશ થાય છે। 14 મુદ્દાના કરારમાં લેબેનોન સહિત લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અને કાયમી રીતે બંધ કરવાનો અને 60 દિવસની અંદર અંતિમ કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે। આ સમયગાળો પરસ્પર સંમતિથી પણ લંબાવી શકાય છે। સાંભળીએ આ અંગેનો એક અહેવાલ।
3: 14 સૂત્રીય સમજૌતે મેં લેબનાન સહિત સભી ક્ષેત્રો મેં સૈન્ય કાર્યવાહી કો તત્કાલ ઓર સ્થાયી રૂપ સે રોકને કા પ્રાવધાન કિયા ગયા હૈ। ઇસકે સાથ હી દોનો દેશો ને 60 દિનો કે ભીતર અંતિમ સમજૌતે પર બાતચીત પૂરી કરને કા લક્ષ્ય તય કિયા હૈ। સમજૌતે કે અંતર્ગત અમેરિકા અપની નૌસૈનિક નાકેબંદી ઓર ઉસસે જુડે પ્રતિબંધો કો હટાને કી પ્રક્રિયા શરૂ કરેગા। વહી ઈરાન શરૂઆતી 60 દિનો તક હોર્મુઝ જલડબરુ મધ્ય સે ગુઝરને વાલે વાણિજ્યિક જહાજો કી સુરક્ષિત ઓર નિઃશુલ્ક આવાજાહી સુનિશ્ચિત કરેગા। समाचार कक्ष से आनंद पाठक।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા। ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રો સાથે વિવાટેક 2026 કોન્ફરન્સમાં ભાગ લેશે। તેઓ ભારતની ટેકનોલોજીકલ પ્રગતિ અને નવીનતા વિશ્વ સમક્ષ રજૂ કરશે। અગાઉ G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ વિશ્વના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને ગ્લોબલ સાઉથના મુદ્દાઓને મુખ્ય રીતે ઉઠાવ્યા હતા। પેરિસમાં પ્રધાનમંત્રી ભારતીય સમુદાય માટે એક ખાસ કાર્યક્રમમાં પણ સંબોધન કરશે। પ્રધાનમંત્રીની આ મુલાકાતથી ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનવાની શક્યતા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G7 શિખર સંમેલન દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાત બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે બંને દેશો વચ્ચે તાજેતરમાં સહકાર અને પરસ્પર સંપર્કમાં સતત વધારો થયો છે, જે વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીના રૂપમાં દેખાઈ રહ્યો છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે નાગપુરના અંબાઝારી સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરી ખાતે યંત્ર ઇન્ડિયા લિમિટેડના 10,000 ટન ક્ષમતાના એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન પ્રેસનો શિલાન્યાસ

કરશે. પ્રસ્તાવિત એક્સટ્રુઝન પ્રેસ સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. આ પ્રેસ સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મોટા ઉચ્ચ શક્તિવાળા એલ્યુમિનિયમ એલોય એક્સટ્રુઝનનું ઉત્પાદન કરવાની ક્ષમતાને મજબૂત બનાવશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ એલ્યુમિનિયમ એક્સટ્રુટેડેડ ઘટકોની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે અને આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. ચેન્નાઈથી ચામડાના સામાન અને ઓટો પાર્ટ્સ સહિત અનેક માલસામાન લઈને પ્રથમ કાર્ગો વિમાને નોઈડાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે ઉતરાણ કર્યું. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આ માહિતી આપતા જણાવ્યું કે ચેન્નાઈ એરપોર્ટથી મેડ ઇન ઇન્ડિયા મોબાઈલ ફોન, ઓટો પાર્ટ્સ અને એસેસરીઝ રવાના કરવામાં આવ્યા હતા, જેનાથી સપ્લાય ચેઇન મજબૂત બની છે અને સ્થાનિક ઉદ્યોગો માટે નવી તકો ઊભી થઈ છે. એરપોર્ટે બે દિવસ પહેલા વેપારી કામગીરી શરૂ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ પંજાબના અમૃતસરમાંથી લશ્કરે તોયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા. સરહદ પારના નાર્કો ટેરર નેટવર્ક કેસમાં સંડોવાયેલો અંકુશ કપૂર ભારતમાં પાકિસ્તાન, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, ઇરાન, થાઇલેન્ડ અને UAE સહિત અન્ય દેશોમાં ફેલાયેલા નાર્કો ટેરર નેટવર્કનો મુખ્ય ઓપરેટિવ છે. ગયા વર્ષે ધરપકડ કરાયેલ અંકુશ માદક દ્રવ્યોની દાણચોરી, પરિવહન, સંગ્રહ અને વિતરણ સંબંધિત કાવતરાનો ખૂબ જ મહત્વપૂર્ણ ઓપરેટિવ હોવાનું જાણવા મળ્યું હતું. માદક દ્રવ્યોની હેરાફેરીમાંથી મળેલી રકમનો ઉપયોગ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં અને સમર્થન આપવા માટે થઈ રહ્યો હોવાનું તપાસ દરમિયાન જણાયું હતું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે છેલ્લા દાયકામાં ભારતે શિક્ષણ, કૌશલ્ય, ઉદ્યોગ સાહસિકતા, રમતગમત, આરોગ્ય અને નાગરિક ભાગીદારીમાં યુવાનો માટે સતત તકોનો વિસ્તાર કર્યો છે. એક રાષ્ટ્રીય દૈનિકમાં પ્રકાશિત લેખમાં તેમણે દેશના યુવાનોને અમૃત પેઢી તરીકે વર્ણવ્યા, જે 2047 સુધીમાં વિકસિત ભારત તરફની યાત્રાનું નેતૃત્વ કરશે. વધુમાં તેમણે ઉમેર્યું કે છેલ્લા 12 વર્ષોમાં યુવા શક્તિનો ઉપયોગ તકોનું સર્જન કરવા, આકાંક્ષાઓને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે કરવામાં આવ્યો છે. કોલકાતા હાઇકોર્ટે આજે પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ રથેન્દ્ર બોઝ દ્વારા તૃણમૂલ કોંગ્રેસના અલગ થયેલા ધારાસભ્ય ઋતાબ્રત બેનર્જીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવાના નિર્ણય પર કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. TMCના ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાય દ્વારા તેમના નામાંકન અને બેનર્જીની નિમણૂંકને પડકારતી અરજીની સુનાવણી કરતા ન્યાયાધીશ કૃષ્ણ રાવે સ્પીકરના નિર્ણય પર સ્ટે મૂકવાનો ઇન્કાર કર્યો હતો. કોર્ટે પ્રતિવાદીઓને 3 અઠવાડિયામાં તેમના સોગંદનામા દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જ્યારે અરજદારને જવાબ દાખલ કરવા માટે 2 વધારાના અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. આ મામલાની આગામી સુનાવણી 28 જુલાઈએ થશે. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ આગામી મહિનાઓમાં વિશ્વના 13 પ્રદેશોમાં સંઘર્ષ, આબોહવા સંકટ અને ભંડોળના અભાવને પગલે ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ લગભગ 26.60 કરોડ લોકો પહેલાથી જ ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. સુદાન, દક્ષિણ સુદાન, યમન અને પેલેસ્ટાઇન સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોમાં સામેલ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ખાદ્ય સહાય માટે નાણાકીય ફાળવણીમાં ઘટાડો થયો છે, જેના કારણે પરિસ્થિતિ વધુ પડકારજનક બની છે. ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ઉઝબેકિસ્તાન સામે 3-1 જીત મેળવી, જ્યારે ગ્રુપ એલમાં ઘાનાએ પનામા સામે 1-0 વિજય મેળવ્યો. દરમિયાન ઇંગ્લેન્ડે ક્રોએશિયા પર 4-2 વિજય સાથે તેમના અભિયાનની વિજયી શરૂઆત કરી. આજે રાત્રે ગ્રુપ એમાં ચેકિયા દક્ષિણ આફ્રિકા સામે રમશે, જ્યારે અન્ય મુકાબલામાં મેક્સિકો દક્ષિણ કોરિયા સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશની 5 દિવસની મુલાકાતે ઇન્દોર પહોંચ્યા. અમેરિકા અને ઈરાન વચ્ચે 14 મુદ્દાના શાંતિ કરાર પર હસ્તાક્ષર થતાં પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વિરામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સના ટોચના ઉદ્યોગકારો સાથે બેઠક યોજશે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પંજાબના અમૃતસરમાં લશ્કરે તોયબા સાથે સંકળાયેલા અંકુશ કપૂરના ઘરે દરોડા પાડ્યા.
સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય એજન્સીઓએ વિશ્વના 13 પ્રદેશોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસી શકે તેવી ચેતવણી આપી અને ફિફા વિશ્વકપમાં કોલંબિયાએ

0: તો હોય અને પાણીનો ધોધ હોય અને પાણીના ધોધના નીચે નાવાની કેવી મજા આવે ને.
1: હા ધરવેન,
0: હા ડુંગરો, નદી, તળાવ, દરિયો, જંગલો, પહાડો, વૃક્ષો, આ કુદરતી સૌંદર્યને લૂંટી લેવાનું મન થાય, પૂરા મન ભરીને માણી લેવાનું મન થાય. અને એના માટે જ લોકો ફરવાનું બહાનું કરતા હોય છે. હવે ફરવા માટે પણ કેટલા બધા બહાના છે ખબર છે? એક તો વરસાદની મોસમ, એટલે વરસાદમાં વરસાદી પિકનિક તો થાય જ
1: થાય જ થાય,
0: બરાબર. ત્યારબાદ આવ્યું આપણું સમર વેકેશન, હાલમાં જ ગયું એ, દિવાળીનું વેકેશન, અને વર્ષનું અંતિમ અઠવાડિયું નાતાલ વેકેશન. તો તું પણ અત્યારે ક્યાંક પિકનિકમાં જઈ આવી ને?
1: હા હા તરીબેન, જઈને આવી, બસ થોડી મજા માણીને આવી.
0: પણ આજે આ પિકનિકની વાતો કેમ લઈને આવી છો?
1: કેમ કે આજે છે ઇન્ટરનેશનલ પિકનિક ડે.
0: ઓહો, એટલે જ તું ગઈ હતી?
1: ના ના, હું એટલે નહોતી ગઈ, હું તો બસ થોડી મજા માણવા ગઈ હતી.
0: તો તમે ક્યાં ગયા હતા?
1: અમે ગયા હતા રત્નાગીરી.
0: ત્યાં શું સરસ લાગ્યું?
1: અમે ત્યાં બીચ જોયો અને ત્યાંથી અમે ગયા હતા ગણપતિ બાપાના મંદિરે,
0: ગણપતિપુળે.
1: યા,
0: હા, કારણ કે રત્નાગીરીથી નજીક ગણપતિપુળે અને પેલું દેવ લેણીયાદ્રી કે શું છે, દેવ્યાગીરી ગણપતિ,
1: હા હા
0: હા, સોનાનો ગણપતિ,
1: હા.
0: અને આ જે પાવસનો દરિયો છે, દરિયા કિનારો પણ ખૂબ સુંદર છે, અને રત્નાગીરીમાં વેંગુરલાનો જે છે ને દરિયા કિનારો, એ પણ
1: ખૂબ જ સુંદર.
0: એટલે તમે સરસ મજાના દરિયા કિનારે ખારા ખારા થઈને આવ્યા છો.
1: હા
0: હા, તો તમે આજે પિકનિકના મૂડમાં છો એવું લાગે છે. તો આખો પ્રોગ્રામ પિકનિક પર કરવાનો છે?
1: ના બેન,
0: પિકનિક પર નથી જવાનું.
1: ના ના, આખો પ્રોગ્રામ આપણો પિકનિક પર નથી. આજે આપણે વાતો કરવાના છે યુવાનોની.
0: પણ જે શ્રોતાઓને આપણે પ્રશ્ન કરવાનો છે એમને પ્રશ્ન તો કરી લઈએ ને?
1: હા હા, ચોક્કસથી, કેમ નહીં. મિત્રો, આપણે ઘણી વખત પિકનિક પર જતા હોઈએ છીએ. હવે એવું બને કે ક્યાંક આપણે પિકનિક પર ગયા હોય ત્યાં કોઈ એવી યાદગાર
0: ઘટના બને,
1: ઘટના મળે બને જે આપણને યાદ રહી જાય, એવી કોઈ જગ્યા જે આપણને મનગમતી થઈ જાય, ત્યાં વારંવાર જવાનું ગમે, જો એવી કોઈ જગ્યા, એવી કોઈ પળો તમારા મનમાં હોય તો અમને જરૂરથી જણાવજો. અમારો નંબર છે 0224515 4134 અને 0224515 4135 પર. કાર્યક્રમમાં આવો સાંભળીએ.
0: ઉભી રે, ઉભી રે શ્વેતા, જરાક ઉભી રે, શ્વાસ લે, શ્વાસ લે. કાલે જગદીશભાઈનો ફોન હતો.
1: શું કીધું
0: એમણે? કીધું તમે નંબર બહુ ફાસ્ટ બોલો છો, અમે લખી નથી શકતા. જરા ગુજરાતીમાં જણાવી દો ને નંબર, ધીમે ધીમે.
1: 0 0
0: ગુજરાતીમાં?
1: નહીં નહીં નહીં, 0 2 2 4 5 1 5 4 1 3 1 4.
0: જો આ છે આજની યુવા પેઢી, અંગ્રેજી 1 અને 10 ડિજિટનો નંબર બોલવાનો છે, એમાંય 1 આવી ગયો, 0 આવી ગયો. હવે શુદ્ધ ગુજરાતીમાં બોલ.
1: 0 2 2 4 5 1 5 4 1 3 5
0: અને
1: 0 2 2 4 5 1 5 4 1 3 4 પર.
0: બોલાઈ ગયો,
1: બોલાઈ ગયો.
0: તો હવે ગીત સંભળાવો.
1: હા હા, કેમ નહીં. તો દોસ્તો આવો સાંભળીએ મુકેશ અને મહેશ કુમારના સ્વરમાં આ સરસ મજાનું ગીત.

0: हाँ तो पिकनिक पर जाई आव्या श्वेता, हवे क्यां जवानु छे?
1: हवे क्यांय जवानु नथी, बस अहींया ज रहीने आजना युवानो विशे वातो करवानी छे।
0: आजना युवानो एटले के जेनजी।
1: હા, ઝેનઝી વિશે વાતો કરવાના છે આજે આપણે।
0: કેટલો સરસ શબ્દ છે ને ઝેનઝી, બોલતી વખતે કઈક થાય છે, ઝ પેલું બોલી ને ઝી,
1: ઝેનઝી। હા, આપણે પણ યુવા બની જઈએ છે તરવેન।
0: હા, અમે યુવા છે બેન, હું તો મનથી હંમેશા યુવા।
1: ના ના, એવી વાતો નથી કે આપણે હંમેશા યુવા જ રહીએ, તમે પણ હું પણ। પણ દોસ્તો, આજના યુવાનોમાં છે ને સમથિંગ એલ્સ જોવા મળે છે, એમને જનરેશનને જોઈને છે ને એમ લાગે છે કે એ લોકોમાં કંઈક નવું કરવાની આવડત આવી ગઈ છે।
0: કંઈક નવું કરવાની આવડત જ્યારે જુઓ ત્યારે મોબાઈલમાં પડેલા હોય છે, શું શ્વેતા શું કહે છે તું? આ જ્યારે જુઓ ત્યારે બસ મોબાઈલમાં ડોક્યું હોય, ચાલતા હોય, હરતા હોય, ફરતા હોય, બસમાં બેઠા હોય, ટ્રેનમાં બેઠા હોય, રિક્ષામાં બેઠા હોય, અરે રસ્તો ક્રોસ કરતા કરતાએ વાહનો આવી જાય છે, ખબર નથી પડતી।
1: તરુબેન, આપણને દૂરથી એમ લાગતું હોય છે કે આ યુવાન, આ યુવક, આ યુવતી મોબાઈલમાં ને મોબાઈલમાં જ હોય છે, પણ એવું નથી હોતું। ઘણા એવા યુવકો હોય છે જે લોકો મનોરંજનને પોતાનું સાધન નથી માનતા, ઘણા એવા વાળા એવા પણ હોય છે જેઓ ઓનલાઈન ક્લાસીસ લેતા હોય, કોઈક કોઈક કંઈક નવું શીખવા માટે વસ્તુઓ જોતા હોય, ઇન્વેશન માટે કંઈક નવું વિડીયોઝ જોતા હોય, એવું પણ તો હોઈ શકે ને?
0: હા, કારણ કે મોબાઈલમાં તો બધો આખું જગત જ આવી જાય છે ને, હવે તો પેલું કહે ને દુનિયા મેરી મુઠ્ઠી મેં।
1: હા
0: હા, તો દુનિયા મારી મુઠ્ઠીમાં છે એટલે હું ઓનલાઈન ક્લાસીસ લઈ શકું, ઓનલાઈન ભણી શકું। અરે પણ રસ્તો ક્રોસ કરતા કરતા ઓનલાઈન કઈ રીતે ભણાય? અરે ધ્યાન તો રાખવું
1: જોઈએ, એ વાત તમારી સાચી છે।
0: અરે તમે રસ્તો ક્રોસ કરવાની ક્યાં વાત કરીએ, ગાડી ચલાવતા હોય, એક બાજુ ગીતો વાગતા હોય, એક બાજુ મોબાઈલ પર વાતો ચાલતી હોય, અરે મોબાઈલમાં આટલું બધું સ્ક્રોલ કરવું તો બરાબર નથી। આ પછી ભલે ને તમે ઓનલાઈન ભણતા હો કે ઓનલાઈન શીખવાડતા હોય કે ઓનલાઈન કંઈક નવું ઇન્વેન્શન કરતા હોય,
1: બરાબર
0: આજુબાજુ નજર તો નાખો કે તમારી આસપાસ શું થઈ રહ્યું છે।
1: તરુબેન બરાબર, આ વાત તો તમારી સાચી જ છે કે આપણે દર વખતે હર જગ્યાએ ધ્યાન રાખવું જોઈએ। પણ દોસ્તો, આજે આપણે એ જ વિષય પર વાતો કરવાના છે। આજના યુવા પેઢી મનોરંજન કરી રહ્યા છે, સાથે સાથે કંઈક નવું કરવાની પણ વાત કરી રહ્યા છે, એમનામાં એટલો સાહસ છે કે એ કંઈક નવું કરી બતાવે। આજના ગીત ગુજરી કાર્યક્રમમાં આજે આપણે વાતો કરીશું આજના યુવાનો અને એમના દ્વારા કરવામાં આવતા નવા સ્ટાર્ટઅપ વિશે, અને સાથે માણીશું સરસ મજાના ગીત।
0: અરે અરે, ઊભી રે ઊભી રે ઊભી રે, સરસ મજાનું ગીત પછી સંભળાવજે, મારે કંઈક નવું કરવું છે।
1: શું કરવું છે?
0: નવી વાત
1: બોલો
0: શ્રોતાઓ, શ્રોતા મિત્રો, અને હા આ સવાલ તારા માટે પણ છે।
1: હા,

0: ओ वाली दे ताली, ओहो आने तो खरेखर ताली आपी। हाँ तो वाली मारी श्वेता।
1: हाँ
0: तो पहलाना जमाना में शू थतु तने खबर छे?
1: शू?
0: अमे तो यू विचारता लोग क्या कहेंगे, ए अमारो सौथी मोटो रोग हतो।
1: अरे
0: हाँ, समाज क्या कहेगा।
1: अच्छा,
0: आ कराय न कराय, आऊ करीश तो शू कहेशे, पेलू करीश तो शू करीश, करू न करू, बस आमा ज अटवायला रहता था।
1: अच्छा,
0: पण आजना युवा पेढ़ी केवी छे?
1: आजनी युवा पेढ़ी एवी छे के एमना मन में जो कोई विचार आवे ने तो कर हर मैदान फतेह नी जेम आम विचार आवे ने आम एक काम नी शुरुआत करी दे छे।
0: એ વિચારતા જ નથી, હુ કેર્સ,
1: હુ કેર્સ, એ વિચારતા જ નથી।
0: હા, કારણ કે એ લોકો એવું વિચારશે જેને જે બોલવું હોય એ બોલે, હું શરૂઆત તો કરું।
1: હા, તેઓ ફેલિયરથી નથી ડરતા, પણ ફેલિયરનો સામનો કરીને કંઈક નવું શીખીને શીખવાની ધગસ તેમનામાં અદ્ભુત છે। હા તરુબેન,
0: ફેલિયરથી તો અમારે વખત ત્યાં પેઢી પણ નહોતી ડરતી, ફેલ્યોર તો હંમેશા દરેકની જીવનમાં આવે જ, કારણ કે ફેલ્યોર જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી તમે સફળ થયા એ કઈ રીતે ખબર પડે, કે તમે પાસ થયા એ કઈ રીતે ખબર પડે, એટલે નાપાસ થાવ તો પાસની વેલ્યુ થાય ને। એટલે હા, એટલે આજના યુવા પેઢી પાસે શીખવા જેવી અનેક વાતો છે, એમાંની એક વાત એટલે હુ કેર્સ, આઈ ડોન્ટ કેર। હા, એટલે તમારે જે બોલવું હોય બોલો, હું મારા મનનું જ કરીશ, પરંતુ એ જો પોઝિટિવ હોય તો એને આવકારવા જેવું છે, પરંતુ એ જો નેગેટિવ હોય તો પછી એને આપણે સમજાવવો રહ્યો।
1: હા
0: હા, પણ અત્યારે આપણે પેલા ગીત સાંભળી।
1: હા તરુબેન, આપણે આવો સાંભળીએ આદિત્ય ગઢવીના સ્વરમાં આ સરસ મજાનું ગીત।

0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी अने गीत गुर्जरी कार्यक्रम में आज आपनी साथे छे श्वेता अने तरुलता। तो श्वेता, जारे हूँ सवारे थाना स्टेशन आती हो छो त्यारे एकदम यंग छोकराओ एकदम नानकड़ू फोल्डिंग टेबल होय एने पर स्प्राउट्स वेचता होय कोई तो कोईक वड़ी पौवा लईने बैठो होय कोई उपमा अने क्यारेक लोको पेला पोळी भाजी केन्द्र जे होय छे एमां शाक रोटली तमारे जो टिफिन न बनी शक्यो तो एवा पण स्टॉल लागेला होय छे ने आ बधा ज यंगस्टर होय छे। एक दिवस एमांथी मैं एक छोकराने पूछ्यो के तू मात्र आटलो ज बिजनेस करे छे आ तो अत्यारे पती जशे? तो के ना बेन, हूँ अत्यारे स्प्राउट्सनो धंधो जे करी रह्यो छुं, स्प्राउट्सनो बिजनेस मारो 9 वागा सुधी चालशे। 9 वागा સુધીમાં તો મારા બધા સ્પ્રાઉટ્સ ખલાસ થઈ જશે। 9 વાગા પછી હું ઘરે જઈને બેગ લઈને હું ઓફિસે જઈશ અને રાત્રે હું આવીને રિક્ષા ચલાવું છું।
1: અરે બાપરે!
0: એટલે આવી મહેનત કરનારા યુવાનો, એકદમ યંગ છોકરો સિંગ ચણા વેચે છે, એકદમ નાનકડું ફોલ્ડિંગ ટેબલ સિંગ ચણા લઈને બેઠો હોય અને જે ગર્દી થતી હોય છે એને ત્યાં, એટલે એવું લાગે કે આના સિંગચણામાં શું સ્પેશિયલ છે કે આટલા લોકોની લાઈન લાગી છે, પણ ત્યાં લોકો સિંગચણા ખાવા માટે ઊભા જ રહે છે હંમેશા।
1: હા તરુબેન, પણ આજનું જે જનરેશન જેટલું હાર્ડવર્ક કરે છે ને એટલું સ્માર્ટ વર્ક પણ કરે છે, આઉટ ઓફ ધ બોક્સ જઈને તેઓ વિચાર પણ કરે છે ને આ બધામાં એમને સાથ આપે છે ટેકનોલોજી। ટેકનોલોજી એટલા માટે કે પહેલાં કેવું હતું, જો કોઈ બિઝનેસની સ્થાપના કરવી હોય કે એને સેટલ કરવા માટે વર્ષો લાગી જતા હતા, લોકો દ્વારા આપણા કામની ચર્ચા થતી અને ત્યારબાદ જઈને લોકો આપણા કામની આપણા બિઝનેસની આપણો બિઝનેસ વધતો અને ફેમસ થતો હતો, પણ હવે એવું નથી। હવે સોશિયલ મીડિયા પર બસ એક સરસ મજાનો વિડીયો બનાવીને શેર કરો, આપોઆપ તમારા બિઝનેસની એડ થઈ જાય અને લોકો એકવાર તો ટ્રાય કરવું જોઈએ એમ વિચારીને આવે ને આવે જ ખરા। જો પસંદ પડે તો લાઈન પર લાઈન લાગી જાય

0: અને ન ગમે તો રામ રામ ભાઈ.
1: બરાબર છે. એટલે આ લોકો સ્માર્ટ વર્ક કરે છે, હાર્ડ વર્ક કરવાનું પણ જાણે છે, સ્માર્ટ વર્ક કરવાનું પણ જાણે છે, અને ટાઈમ મેનેજમેન્ટ પણ એ લોકોને ખબર છે. 9 વાગ્યા સુધી આ બિઝનેસ, 9 થી 6 પેલો, અને 6 વાગ્યા પછી ઘરે આવ્યા પછી રિક્ષા પર જવાનું છે.
0: હા તરુબેન, આ સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના સહારે આજના યુવકો જ નહીં પણ યુવતીઓ પણ તરક્કી કરી રહી છે. આ વિશે આપણે
1: આ ગીત પહેલા મારે એક વાત કરવી છે.
0: બોલો.
1: કે પહેલા શું હતું કે આપણે જાહેરાતો ખૂબ ઓછી કરતા, એટલે બિઝનેસ મોટા મોટા હતા પરંતુ એની જાહેરાતો ખૂબ ઓછી થતી. પરંતુ હવે લોકો પોતાની જાહેરાત કરતા થઈ ગયા છે, એટલે મારે મારી જાહેરાત કરવાની હોય. હવે તને એક સરસ મજાનો કિસ્સો કહું. જુહુના દરિયા કિનારે છે ને એક ભાઈ બેસે છે.
0: હા,
1: આ ભાઈ શું કામ કરતા હશે તને શું લાગે છે?
0: કઈ આઈડિયા નહીં.
1: આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે ખૂબ એકલા છે અને એમને માત્ર કોઈની સાથે વાતો કરવી છે અને એમની વાતો સાંભળનારું એમની પાસે કોઈ નથી. એટલે આ ભાઈએ બાજુમાં એવો બોર્ડ માર્યો છે કે તમારે જે વાતો કરવી હોય કલાકો સુધી હું તમારી વાતો સાંભળીશ.
0: અરે વાહ.
1: એટલે આ ભાઈ વાતો સાંભળવાનું કામ કરે છે ને એના પૈસા કમાઈ રહ્યો છે.
0: અરે વાહ તરુબેન, ખૂબ સરસ કામ કરી રહ્યા છે
1: જો
0: આ ભાઈ.
1: એટલે આવો આઈડિયા આપણા મગજમાં આવે ખરો?
0: ના આવે, ક્યારેય ના આવે.
1: હા, તો એના માટે આ જેન્ઝીના મગજ જોઈએ.
0: અચ્છા,
1: હા, તો અત્યારે આપણે સરસ મજાનું ગીત સંભળાવીએ.
0: હા, આવો સાંભળીએ શંકર મહાદેવન અને સાથીઓના સ્વરમાં આ ગીત.

0: હનેપયમાન એફએમ ગોલખરા સોનાને ન્યૂઝ ઓન એઆઈઆર એપ પર આપ સાંભળી રહ્યા છો ગરવા ગુજરાતીઓનો ગર્વ કાર્યક્રમ ગીત ગુજરી. આપની હોસ્ટ અને દોસ્ત આરજે શ્વેતા અને આરજે તરુલતા સાથે. દોસ્ત તરુબેન, પહેલા ભરતકામ, ઉનના ગૂંથણકામ, જ્વેલરી મેકિંગ, રંગોળી, મહેંદી આ બધું ફક્ત આપણને ઘર માટે શીખવાડવામાં આવતું હતું, પણ આ બધી કળાએ આજે એક નવું પ્લેટફોર્મ બનાવ્યું છે. ઓનલાઈન શોપિંગ એપ્સ દ્વારા બહેનો આજે પોતાના હાથેથી બનાવેલી વસ્તુઓ જેવી રીતે કે ઉનના ક્રોપ્સ, ક્રોપ ટોપ્સ, ગ્રેની સ્ક્વેર જેકેટ્સ, ઓવર સાઇઝ સ્વેટર્સ, ટફ રમકડા એટલે એકદમ સોફ્ટ રમકડા, કી ચેન્સ, બેગ્સ, હેર એક્સેસરીઝ, હેર બેન્ડ્સ, ગજરા આ બધું બનાવીને માર્કેટમાં વેચી રહી છે. જે જ્વેલરીમાં જોવા જઈએ તો કાનના ઇયરિંગ્સથી લઈને પગની પાયલ સુધી આ બધી વસ્તુઓ બહેનો બનાવે પણ છે અને સાથે સાથે પોતાની કળાને આગળ વધારવા માટે ઓફલાઈન તથા ઓનલાઈન ક્લાસીસ પણ લે છે. અને આપણે એમ વાત કરી કે યુવક આજે રસ્તા પર રસ્તાના ખૂણાએ ઊભો રહીને પોતાના બિઝનેસનું સ્ટાર્ટઅપ કરે છે. જેવી રીતે યુવક એક સ્ટાર્ટઅપ કરી રહ્યો છે એવી રીતે આ બહેનો પણ પાછળ નથી ઊભી. તેઓ પણ રસ્તાના ખૂણે ઊભી રહીને પોતાની આઈડિયાઝને, પોતાના બિઝનેસને લોકોની સમક્ષ રજૂ કરતા શીખી ગઈ છે.
1: પહેલાં તો એવું લોકો વિચારતા કે મારો આઈડિયા ચોરાઈ તો નહીં જાય ને,
0: હા
1: ચોરી તો નહીં લઈને, એટલે મારે મારો આઈડિયા જડાવવો નથી.
0: હા હા, ઘણા લોકો હજી પણ આવો વિચાર કરે છે, પણ હવે
1: હું મારો આઈડિયા કહીશ અને વાપરી નાખશે તો. અને આવું થતું
0: પણ હોય છે,
1: ઘણી જગ્યાએ આપણે જ્યારે ફિલ્મોની વાત કરીએ કે નાટકોની વાત કરીએ, સ્ક્રિપ્ટો લખાતી હોય, બીજાના નામે થઈ જતી હોય, બીજાના નામે બધું જ બોલાઈ જતું હોય, આખે આખા ગીતો લખાઈ જાય બીજાના નામે, ઘણું બધું આવું થતું હોય છે. એટલે લોકો પોતાના આઈડિયા બહુ જલ્દી શેર કરતા નથી. હા, પરિણામ આવવા દે પછી જણાવીશ. પરંતુ આપણા આ યુવાનો પોતાના આઈડિયા માત્ર મૂકતા નથી, એને પોતાની જાહેરાત પણ કરે છે, પોતાના આઈડિયા વેચે છે.
0: બરાબર,
1: અને આઈડિયાને વેચવું એમ પણ કહેવાય. અને આના માટે જરૂરી છે માત્ર બે વસ્તુની, એક છે આત્મવિશ્વાસ અને બીજું મોટિવેશન અને સપોર્ટ.
0: બરાબર,
1: હા, જો તમને સપોર્ટ મળે, મોટિવેશન મળે અને તમારામાં કોન્ફિડન્સ હોય તો તમને કોઈ રોકી શકે નહીં. પરંતુ અત્યારે આપણે ગીત સાંભળીએ.
0: હા, કેમ નહીં, આવું સાંભળીએ પ્રેમજીભાઈની ફરમાઈશનું આ સરસ મજાનું ગીત.

0: કે જ્યારે પણ પિકનિકની વાત આવે ને તો અમે અમારા ગામ જઈએ છીએ. અમને અમારું ગામ એટલું પસંદ છે કે અમે વર્ષમાં 3-4 ક્યારે પણ પિકનિક કાઢીએ ત્યારે અમે ગામ જવાનું પસંદ કરીએ છીએ.
1: સરસ. તો મિત્રો, આ સાથે જ મને તરુલતા કરોડિયાને
0: અને હું શ્વેતાને રજા આપો,
1: ફરી મળીશું
0: એ વચન સાથે.
1: નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.